છોરે બલવીર રે સાથે ઓર આજ રે કાર્યક્રમ મે સ્વાભિમાની ઓર શૂરવીર તારી ખાન મહારાણા પ્રતાપ રી વીર ગાથા આપ તે પુગાવણ રી કોશિશ કર રહ્યો હું મે

0: ઘણે માનસુ રામ રામ. આકાશવાણી જોધપુર છું. ગણગોસરણ વાલી સલોની સખ્યા ને આપ રેડિયો સંઘની આરાધના જોશીરા. પૂનમજી આપને ભી હેતપ્રીત સુ રામ રામ.
1: બિલકુલ આરાધનાજી, આપને ભી ઘણે માનસુ રામ રામ. ઓર ગણગોર કાર્યક્રમ સુનન વાળી સગલી સખ્યા ને ભી ઘણે માનસુ રામ રામ.
0: માટી રી મહેક પરંપરાઓ રી ધડકન લોક જીવન રી મધુર અભિવ્યક્તિ હે આપણા લોકગીત.
1: બિલકુલ સહી કહ્યું આરાધનાજી. રાજસ્થાન રી માટી રી સુગંધ ઓર અઠેરા લોકગીત સીધા હિયરે માઇને ઉતર જાવે હે. ઇન સારું એ આજ અપા મનમોવણે કાર્યક્રમ ગણગોર મેં બાત કરાલના સુરીલે લોકગીતારી ઓર આ સખ્યાને સુણાવાલા એ જ કર્ણપ્રિય લોકગીત.

0: બિલકુલ કાજલ જી, આપ સહી વાત બતાઈ. ઓર બ્યાવર પછી એક ઇંતજાર રહ્યા કે ઘર માં એક છોટો સો ટાબર રહો, તો જચ્ચા બચ્ચા ઓર જન્મ સંસ્કાર સુ જુડ્યા લોકગીતા મેં બહોત હી ગહેરી સંવેદના હૈ વા છિપી ઉડી હોયા કરે. તો ઇન ગીતા રે માધ્યમ સુ કોણ કોણ સા ભાવ હૈ જીકા વ્યક્ત કર્યા જાયા કરે?
1: तो सबों पहला अगर ये जच्चा बच्चा जैसे कि बच्चे हो जाते हैं वन्यान, तो सबू जो मेन जो वे वो महिला माते वे जा माँ वणी थकी वे, तो वणा माते भी बहुत यूं वे घूगरी गीत गावे या फिर जो कि रिश्तेदार उबले चने खबड़ावे वणा ने, या फिर जो महिला होती है जो माँ होती है वंडे वाते भी गावे की वीर प्रसूतक गीत तब भी गाए जाते हैं कि पीलो गीत वे वे जो कि ननियाल आवे बेटी रे वाते पीलिया रंग जो होती है उस वंडो एक प्रमुख एक गीत है कि પીળો રંગ્યો મારા મારું સૂરજ પૂજણો વેવે જલવા કુવા પૂજન, તો અહીં તરીકે નહીં માં જો વેવે બલ પૂજને વાતે જાવે તો વણમાં ગાણા બાણા બળ્યા વજાવે, તો અનમેં વે જચ્ચા ગીત ગાયા જાવે કે જૈસે ચલી જચ્ચા રાણી જલવા પૂજન કો છોટા સા ઘૂંઘટ નિકાલ કે.

સાધના, આજનો દિન પૂરે રાજસ્થાન સારું ઘણો ખાસ હૈ. મેવાડરા મહાયોદ્ધા મહારાણા પ્રતાપરી આજ જયંતિ આપણા મનાવા. આજરે દિન હલ્દીઘાટીમાં 3 દિનારો મેળો ભી લાગે ઓર યુદ્ધ સ્થળ માતે શોભાયાત્રા નીકળે. ઇતિહાસ રો સંજોગ હૈ કે 17 જૂન ને જયંતિ મનાવણ રે ઠીક દૂજે દિન 18 જૂન ને ઇતિહાસ રો મોટો યુદ્ધ હલ્દીઘાટી શરૂ હોયો. ઇન દિન ઇન હફતે ઓ કાર્યક્રમ ચાલતો રહે જ્યાં કે કુંભલગઢ કહેમાન ભી મહારાણા પ્રતાપ રો જગો જન્મ સ્થળ હૈ ઉણ માતે પૂજા અર્ચના કર ઉણારી વીર તારા જગાય દો હૈ બે આપાં સુણા.